கமோன் அத டிஜே நைட்டுக்கு ඩීජේ අසා එක්ක අද රැට හැමෝම එකතු වෙන්නකෝ මේ පැත්තට.